ઘડી પલછીને કછું ના સુહાવે. મધ્યલય તરાણા જપતાલાતની બધા આહે. તેના તબલા સાથ કે લી આહે પંડિત રાજેન્દ્ર અંતરકર યાની આણી હાર્મોનિયમ સંગતી આહે વિનોદ પડગે યાંજી. ઐકુયા મિલિંદ ચિત્તલ યાની ગાયલેલા રાગ જોગ.